એ કાર્યક્રમ થી જિલ્લાપાલ નૃપરાજ સાહુ મુખ્ય અતિથિ ભાવે જોગ દેઇથિલે। નુઆપડા જિલ્લા સાન મહેશ્વર વન વિભાગ સેક્શન નુઆપડા આદર્શ ડિગ્રી કોલેજ ર 30 જણ છાત્ર છાત્રી માન લાગે 35 દિનિયા પ્રાક તાલીમ શિબિર હે જઈછે। દક્ષિણ આંડામાન સાગર ન ગોટે ઘૂર્ણીબળ સૃષ્ટિ હેઇછે બોલી ભારતીય પાણીપાગ વિભાગ તરફ સૂચના દિયા જાઇછે। ઘૂર્ણીબળ આહુરી ઘનીભૂત હેકરી આઇબા 12-13 તારીખ બેલકે લઘુચાપ રૂપ નેઇપારે। આજ રાજ્યર સબુ જિલ્લાકે બિજલી ઘડઘડી સહિત વર્ષા હેબા બોલી ભુવનેશ્વર આંચલિક પાણીપાગ વિજ્ઞાન કેન્દ્ર તરફ સતર્ક સૂચના જારી કરાયાઇછે। એછનીર આંચલિક ખબર ઇન શેષ હેલા। આરબેલર આંચલિક ખબર શુનિપારે રાતે 7:02 થી। જોહાર।